સુનુચન ઘરે સંસાર સિનેમાથુ મનાદિકર કંઠથી ઈ ગીત ગીત રચના વૃંદાવન જેના સંગીત નિર્દેશના ભી બાલાશરા ઓર રાખલ મહંતી.

આપણ મને ગુટ્ટે હિન્દી સિનેમા ગીતાર કાર્યક્રમથી આજકા આશિકી ટુ સિનેમાર ગીત માન કે સુનુ છન ઇહાદે સુનુન પલક મુછલ આર અરિજિત